0: આ સરકારની કઈ સારી લાભકારી યોજના હે આપણા કિસાન ભાઈને લીધે, તો એનો સમય સમય ઉપર આપણે લાભ લેવો જરૂરી હે. કિસાન ભાઈ વાતે ચાલી રહી, હજુ બી વાતે કરંગા, પણ આજે આ ભાઈ પ્રકાશજી એની વાત હે એ હું પછી આપણા ઘડી વાતે કર.
1: આપનું નામ?
2: મારો નામ પ્રકાશ છે. અમે છોટી સરવાન બ્લોક નાદિયા પંચાયત ના હોગા 20-25 કિલોમીટર.
1: 20-25 ને?
2: હા, બાંસવાડા સી ઇધર જાય તો. હા, તો રતલામ રોડ પર.
1: અચ્છા અચ્છા અચ્છા. પ્રકાશજી અચ્છી વાત હે યાર, આપને મળીને બહુત ખુશી અમન થઈ રહી હે સાહેબ. અમન હોશિયાર આયા કે પ્રકાશજી થકી થોડો મળીને એક બે વાતે ચર્ચા કરે એમ કરીને સાહેબ
2: ખુશી થઈ રહી ગઈ યાર.
1: સાચી વાત છે સાહેબ, અમે આપ થકી એવું જાણકારી લેવો ચાહી રહ્યા થકા. હા
2: અચ્છા,
1: તો આપ શું કામ કરી રહ્યા?
2: અમે ખેતીવાડી નું કામ કરા હે.
1: અગાડી ભણાઈ નું કામ કર્યું? અગાડી
2: ભણાઈ નું કામ તો કર્યો હતો, તે થોડેક તક કર્યો ને ફેર છોડીને આ ખેતી નું કામ કરા.
1: અચ્છા, આગાડી કોશિશ કરી હોગા પણ અહીની ભી?
2: હા, કોશિશ કરી હતી પર કામ આમ કરવાનું કોઈ થા ને, તો ફેર કામ કરવા લાગી ખેતી ની.
1: કેટલી જમીન હે સાહેબ? જમીન કેટલી?
2: જમીન તો હે 8-10.
1: પાણી ની શું સુવિધા તમારે?
2: પાણી ને અમારે અહી મહી માતા હે કે?
1: હા હા,
2: એની સુવિધા હે, પાણી મહી વાળું મળી જાય.
1: હા હા, નદી નું
2: આ બાંધ પૂરો બાંધી રહ્યો, આમ કિનારે હી. હા,
1: તો માહી નું પાણી તો ખેતીવાડી માં કામ માં લો.
2: હા,
1: માહી ડેમ બંધાયું કેટલા?
2: હા, લગભગ થઈ ગયા હે, 45 વર્ષ થઈ ગયા
1: માહી ડેમ બંધાયું.
2: નહી તો આપણો બાપ દાદા ડોકરા વાત કરે કે 45.
1: ખાસ કરીને તો ખેતીવાડી નું કામ પાણી પડ્યું કે તમારે?
2: પાણી થોડો બહુ આવ્યો હે, અને ખેતી ને જુતાઈ ઉતાઈ કઈ હા કઈ કરી હેરી ની. આ ધાણા ઘેડા નું ખાતર નાખ્યું પેલું તો.
1: અચ્છા,
2: ફેર કઈ કરી જુતાઈ કરકે સબ કચરા વસરા સબ સફાઈ કરકે ખેત એકદમ તૈયાર કરકે રખ દિયા.
1: કામ કરો હે?
2: હા, ડાળી હુડી કરવી પડે થોડો. આપડે બાદ ની ફેર ઓરી નાખા ગા ને એની બાદ ફેરે કઈ દિક્કત નહી આવે.
1: સહી વાત છે ભાઈ, કઈ
2: જાનવર વાનવર કઈ એની અંદર નહી પડે, કઈ કીટાણુ નહી પેદા થાય.
1: ખરી વાત હે પ્રકાશજી, કેમ કે ભાઈ આ ખેત ની સાફ સફાઈ જરૂરી હે. દીમક હે, ઉદાઈ વગેરા લાગી જાય.
2: હા, એક વાર નાખ દે કે? જ્યાદા બિલકુલ જ્યાદા નહી, થોડા થોડા કમ કમ ઈ ડાલના. બિલકુલ જ્યાદા તો ફિર નહીં કામ કરે વો ગોબર.
1: હા હા,
2: થોડા બહુ કી જમીન મેં અચ્છા વિટામિન મિલે ઇતના ઈ ડાલના. વો એક વાર ડાલ દે તો 2 સાલ તક ઉસકો, 2 સાલ હે 3 સાલ તક વો કવર કર સકતા હે.
1: હા હા,
2: ઇસકે બાદ ફિર ફિર જુતાઈ કરકે ફિર ફિર દુસરા ડાલના પડતા હે.
1: અચ્છા,
2: વાં તક ઉસકા રહેતા હે. પર યે ભાઈ યે ડાલને સે ક્યા હે કે પૌધા અપન ખાન પાન મેં થોડા અચ્છા રહેતા હે.
1: બિલકુલ સહી વાત હે પ્રકાશજી, આપ એકદમ અચ્છી વાત કરી રહ્યા થકાઓ. ને અમને ખાસ કરીને આપને શું ફસલ થાય મોટા તોર ઉપર?
2: અમારે ફસલ આ કપાસ હે દાદા ભાઈ.
1: તો પ્રકાશજી આ કપાસ ની ફસલ તો અચ્છી ફસલ હે, નગદી ફસલ હે?
2: હા, અચ્છી ફસલ હે ને, બીજ લાતે મેંગવારી વાળા તો.
1: હા સહી વાત, ઓરવાનું કામ કરો? ઓરવું કે નહીં ઓરવ્યું હજુ?
2: અભી તો ઓર દિયા થોડા, થોડા બાકી હે.
1: અચ્છા,
2: હા
1: બીજ કાં લઈ હતા?
2: બીજ તો આમ ગયા હતા સેલાણા પણ ના.
1: હું ભાવ મળે બીજ કપાસ નું? બીજ
2: આ તો ઈ સાલ તો 800-900 હજાર લાસ્ટ હે. 400 ગ્રામ ની ઠેલી આવે. પેકેટ આવે 400 ગ્રામ આવે લગભગ લગભગ તો.
1: સહી વાત હે,
2: ઉસકા 800 રૂપિયા યુ લેતે 800-900 હજાર યુ ચલ રહે.
1: આ બુવાઈ કરવી પડે? નહીં નહીં,
2: આ બુવાઈ કરવી પડે કમસે કમ ઇસકો દૂરી રખના 3-3 ફીટ.
1: અચ્છા,
2: 3 ફીટ માં પૌધો રહેગા વો બડા હોને કે બાદ ફેલતા હે.
1: હા હા હા,
2: તો અપન કુછ કામ કરે તો ઇધર ઇધર થોડા નિકલને અગર પાસ પાસ ને કર દે તો ફિર ક્યા હે કે અપન નિકલને મેં ભી દિક્કત આતી ને પૌધા કમજોર હો જાતા હે.
1: સહી વાત હે,
2: ઉસકા હવા નહીં મિલતી હે ને થોડા બહુ યુ હોતા હે.
1: હા હા,
2: थोड़ा धूप पे रखेगा तो वो पौधा बड़ा होगा, तो फिर अपना आने जाने के लिए रास्ता भी

એટલે કિશન ભાઈ આપણે છોટી મોટી વાતે ભાઈ રાખવી, પશુને હર રોજ આપણને નિયમિત એની નિગરાની જરૂરી છે. કિશન ભાઈ વાતે ચાલી રહી, હજુ બી વાતે કરેંગા પણ પાછો આજના ટાઈમનો સમય હે ને, એક બઢિયા શો આપણ ગીત સાંભળી લે અને પછી આ ગાડી વાતે કરે.